નમસ્કાર, હાવ સવિતા, યો આસાત કાય મુખેલ ખબરો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ મોરાલ્ડો ઉત્તર મેસેડોનિયા આણી રોમાનિયા યા તીન દેશાંચા ભોંડે ખાતીર ભાયર સરલ્યાત. સોમાર સાવન સુરૂ જાવપા આશિલ્લ્યા સંસદેચા પાવસાળી અધિવેશનાચા ફાટભુંયેર સરકારાન આપયલ્લી સર્વપક્ષીય બસકા સુરૂ જાલ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ બસકેચી યજમાનકી ચલયતાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ આણી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ હાણી આજ સુટકે જુજારી મંગલ પાંડે હાકા તેચે જયંતી નિમતાન આર્ગા ઓપલ્યાત.